નવદુર્ગાની આરાધનાનો આજે અંતિમ દિવસ એટલે કે નવમો દિવસ. આ દિવસના દેવી છે સિદ્ધિદાત્રી. એમનું વંદન આ પ્રમાણે.

हे परमेश्वरी, મારાથી થતું ભાષણ કે ઉચ્ચારણ આપના જપરૂપ બનો. જે કોઈ લેખન કે હાથની ક્રિયાઓ થાય છે એ હે પરમેશ્વરી આપની અર્ચનાત્મક મુદ્રા બનો. મારી ગતિ ભ્રમણ આપની પ્રદક્ષિણા બનો. શયન આસન આદિ ક્રિયાઓ આપના યાગની યજન કર્મની આહુતિ રૂપ બનો. અમારી સુખ સામગ્રી આપને થતું આત્મર્પણ બનો. અને અમારી કોઈ પણ શારીરિક કે માનસિક ક્રિયા આપની સપ્રિય આરાધના બનો.

તો શકરાની સ્તુતિ પણ કેટલી સુંદર છે, બહુ જાણીતી છે. ઓમ શક્રાદાય સ્વરગણા, એ શ્લોક તો જાણીતો છે. એમાંથી એક પદ્ય દ્વારા વંદના કરીએ.

સિદ્ધિદાત્રી ભગવતી છે. આ સંદર્ભમાં ભગવતી દુર્ગા ઉમાનું પણ એક સ્વરૂપ છે કે જે શંકરાચાર્યજીથી બહુ જ પ્રેમથી વંદિત થયેલું છે. હા, મુખે તે તંબૂલમ

કટી પ્રદેશ ઉપર ચમકતી ગુહરીઓ વાળો કંદોરો અને શ્રી અંગ ઉપર ચમકતી સાડી શોભી રહેલ છે. પર્વતરાજના હિમાલયના કિશોરી પુત્રી ગૌરીને અમે પ્રણામ કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ.